મિત્રે જંગબંદી માટે જે ભયંકર ઇલઝામ અમેરિકા બનાય હુરમઝમે ઈરાની સામુદ્રી જહાજ તબાહ કરી છડ્યા. ઈરાની બેટન તે બે શદીદ બમ્બારી. ખાતમુલ અંબિયા હેડક્વાર્ટર મુજબ અમેરિકી ફૌજ ફુજેરા અને જાસમ મેં ઈરાની બહેરી કે નિશાનો બણાયો. ખુમેર અને સરક કુસમ અને બંદર અબ્બાસ ગાતે બંદરગાહ તે હમલા કયા. ખાતમુલ અંબિયા ફોર્સ જા બી કાર્યવાહી કંદે જા બારહવે જો અબનાય હુરમઝ જે ડખણ મેં અમેરિકી જહાજ કે નિશાનો બણાયો. સેન્ટકામ જો ચવણ આયા તો ઈરાન નંઢન બિંડન તે હમલો કયો. જવાબી કાર્યવાહી તોર તે ઉન્હોને અંદર કે નિશાનો બણાયો જીતા હમલો કયો વ્યો. અમેરિકી ફૌજી અસાસન કે કો ભી નુકસાન આયે પે તો ઉહા મુખ્તસર કાર્યવાહી હુઈ જેકા મુકમ્મલ થી વઈ આયે ઉનસા સીઝ ફાયર માયદે તે ફરક ન પડ. ઈરાની સદર મસૂદ પઝિશાન જે સુપ્રીમ લીડર મુશ્તફા ખામની સા મુલાકાત. મસૂદ પઝિશાન જો તા આયતુલ્લાહ મુશ્તફા ખામની સા મુલાકાત એતમાદ આજીસી અને પુરખુલુસ માહોલ મેં થી. અલા તરીન અથારિટી જી આજીસી અને અખલાકી વર્તા મુલ્ક જે ઇંતિઝામી મિસાલ લાઇ આહે. ઈરાન તે હમલે ખા પોયો દુશ્મન જો ખ્યાલ હો તો માણુ રોડન તે અચી વિંદા. દુશ્મન ઉન કરે સિક્યોરિટી અને ફૌજી મરકઝન કે નિશાનો બણાયા. દુશ્મન ઈરાન કે ટુકરા ટુકરા કરણ જી કોશિશ કરે રહ્યા આહિન. મુશ્તફા ખામનાઈ પાંજે એક બયાન મેં ચયો આયે તો એટમી મામલે તે ગાલ્યું ન થી દેવું. અમે હુરમઝ કંટ્રોલ બે ઈરાન વટી ઈરાન ઘુરજે. ગેર મુલકી ફૌજ અમેરિકી હુજે યા યુરોપી ખેતે માં નીકળી વજે. ઈરાની પરદેહ વઝીર અબ્બાસ અરાઘચી જો નાયબ વઝીર આઝમ એહસાન ડારસાન ફોન તે રાબતો. ઈરાની પરદેહ વિદારત જે તર્જમાન ઇસ્માઇલ બકાઈ મુજબ બિની પરદેહ વઝીરન ખેતે જે હાણોકી સુરત હાલ તે ખ્યાલ જી ડેવટ કઈ استحکام برقرار رکھن اور شکار کٹنے لائے گالن سفارتکاری والے عمل جاری رکھنے سے زور پڑے.